શ્રોતાઓ નંબર તો હું તક પૂછ્યાંગા તાઈ તો હું ઇસ નંબર પર કોલ કરી શકદે યા ટેક્સ મેસેજ કરી શકદે યા વોટ્સએપ મેસેજ કરી શકદે નંબર હે 701-811-7091 તો એ નંબર તો હું તક પહોંચાઈ તે કને તો હા જરૂર ઇસ નંબર પર કોલ કરા યા ટેક્સ મેસેજ કરા યા વોટ્સએપ મેસેજ કરા કને હા આપને કાર્યક્રમ દે સફર જો अगे बढ़ा देना कने तो हाँ सारे भी इस कार्यक्रम के सफर च जल्दी जल्दी जुड़िया क्योंकि जुड़ के ताई तो हाँ हाँ कने गलबात करी सकते कने अपनी पसंद दे जिहड़ा कीर्तन से जरूर सुनी सकते चलते न सुन दे नि सब प्यारी दिया फरमाइशा जो तो हाँ सारे भी इंजॉय करा।